આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો

0: રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. આજે કારગીલ વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ. વડોદરા એરપોર્ટ પરથી 1 મહિનામાં એર કાર્ગો સેવાનો આરંભ થશે. અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી T20 સાથે ભારતનો શ્રેણી વિજય. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વ્યાપક વધુ વરસાદની સંભાવના હોવાને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ટોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો એસઇઓસીને મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તરત જ સાફ સફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચનાઓ પણ આપી હતી. રાજ્યના જળાશયોમાં 53.14% જેટલો સંગ્રહિત જથ્થો છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં 42,158 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ભારે વરસાદ પડતા મોટાભાગના જિલ્લાઓમાં પાણી ભરાતા જનજીવન અસરગ્રસ્ત થયું છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી થઈ રહી છે, જે અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા વોર્ડ પ્રમાણે ટુકડીઓ બનાવી વરસાદી પાણી નિકાલ અને જંતુનાશક દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત સ્થળાંતર કરવામાં આવેલા નાગરિકોને શેલ્ટર હાઉસ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ હતી. વલસાડ જિલ્લાના તિથલ અને કોસંબા ગામોમાં અતિવૃષ્ટિથી 79 અસરગ્રસ્ત પરિવારોને સાંસદ ધવલ પટેલ દ્વારા 5,37,200 રૂપિયાની સહાયની રકમના ચેક અપાયા હતા. અમદાવાદ વિરમગામ હાઇવે પર વરસાદી પાણી ઓછું થતાં હાઇવે વાહન ચાલકો માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ ટુ વ્હીલર સિવાય તમામ પ્રકારના વાહનો માટે વિરમગામ હાઇવે ચાલુ કરી દેવામાં આવ્યો છે.
1: લોકોના જાનની સેફટીને ધ્યાને રાખી વિરમગામ પછી મારી તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. તે રસ્તો વહેલી સવારથી વિરમગામ પોલીસ 18 કલાક ઉપરથી ખડે પગે રોડ ઉપર ઉભી રહી અને રસ્તો પૂરો વર્ત કરવામાં આવ્યો છે. બંને તરફથી આવતો સુરેન્દ્રનગર માળિયા તરફથી આવતો અને અમદાવાદ તરફથી આવતો ટ્રાફિક પૂરોવર્ત કરવામાં આવ્યો છે.
0: અમદાવાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિરમગામ અને માંડલ તાલુકામાં અસરગ્રસ્તોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાયું હતું. વિરમગામ શહેરમાં 100 જેટલા નાગરિકોને ટ્રેક્ટર મારફતે કાઢ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભોજન અને પીવાના પાણીની સુવિધા અપાઈ હતી. દીંગડા ગામ પાસે બગોદરા ધંધુકા રોડ પર નજીક પાણી ભરાવાને કારણે ગુંદી અરણેજ માર્ગ પર ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરી છે. અમદાવાદમાં મનપાની યુદ્ધના ધોરણેની કામગીરીથી 133 વોટર લોગિંગ સ્થળોએ પાણીનો નિકાલ શહેરના તમામ રસ્તા ફરી કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ગઈકાલ સાંજના 6 થી આજ સવારના 6 વાગ્યા સુધીમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લાના કપરાડામાં 140 મીલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 98 મીમી, નવસારીમાં 86 મીમી અને ખેડામાં 84 મીલીમીટર જેટલો વરસાદ થયાના અહેવાલ છે. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી પડેલા પ્રમાણસર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના પગલે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગરની રોપણીનો પ્રારંભ થઈ ગયો છે. ખાસ કરીને સમતલ અને ક્યારાવાડી જમીનોમાં ખેડૂતો ડાંગરની રોપણીના કામે લાગી ગયા હોવાનું છોટાઉદેપુરના ખેડૂત સુખદેવ રાઠવાએ જણાવ્યું હતું.
2: વરસાદ સારો એવો છોટાઉદેપુર જિલ્લામાં 3 દિવસથી વરસી રહ્યો છે, એટલે ડાંગરની ખેતી માટે લાયક વરસાદ હોવાથી ખેડૂતો ડાંગરની રોપણીમાં જ ઉતરાયેલા છે અને ખુશીનો માહોલ છે ખેડૂતોમાં.
0: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુ દરમિયાન નાગરિકોની સલામતી માટે અમદાવાદ શહેરની વિવિધ બાંધકામ સાઇટ ચકાસણી અભિયાન હાથ ધરાયું છે, જે અંતર્ગત શહેરની કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 તથા દક્ષિણ ઝોનમાં 9

0: સાઇટ્સનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફની રહેશે તેમ હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
1: 26 जुलाई के लिए ऑरेंज वार्निंग दिया गया है. वेरी हैवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, बागथड़ा, बनसकांठा, महेशाना, साबरकांठा, अरावली, महिसागर, दाहोद और भावनगर के लिए दिया गया है. येलो वार्निंग है, हैवी रेनफॉल का वार्निंग दिया गया है पाटन, अहमदाबाद, गांधीनगर, खेड़ा, पंचमहल, बरोडरा, भरूच, चुरात, नवसारी, बलसाड, दमन, दादरा नगर हवेली, अमरेली और बोटाद के लिए दिया गया है.
0: આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગીલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લાના તે વિસ્તારો ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘૂસણખોરી કરી હતી. મુખ્ય કાર્યક્રમ લદ્દાખના દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારક ખાતે યોજાઈ રહ્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર સ્થિત અટલ ભવન ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં પોરબંદર શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આવેલા નાગરિકોએ પોતાના વ્યક્તિગત પ્રશ્નો તેમજ જાહેર હિતને લગતી રજૂઆતો અને અરજીઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી. લોકદરબારમાં રોડ, રસ્તા, જમીન સંબંધિત બાબતો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા, સિંચાઈના પાણી, જન્મ મરણના દાખલા તથા વિવિધ સરકારી વિભાગોને લગતા પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્રએ મેઘરજ અને માલપુર અને દાહોદ જિલ્લામાં ખેડૂતોને વિશ્વાસમાં લઈને તેમના ટ્રેક્ટર ભાડે લઈ બારોબાર વેચતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં 6 આરોપીઓને ઝડપી લઈને 1.21 કરોડ રૂપિયાના 20 ટ્રેક્ટર, 10 ટ્રોલી અને 1 જેસીબી રીકવર કરી 4 કરોડનો મુદ્દા માલ જપ્ત કરાયો છે. આ ગેંગના 5 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ આરોપીઓ સાથે રાખી શોધખોળ શરૂ કરી હોવાનું અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ કહ્યું હતું.
2: અલગ અલગ જિલ્લાઓમાંથી એ બધી રિકવરી કરી છે. અત્યાર સુધીમાં ટોટલ અમે 20 ટ્રેક્ટર, 1 જેસીબી અને 10 ટ્રોલી રિકવર કરી શક્યા છીએ. ટોટલ 6 આરોપીઓ અત્યાર સુધીમાં અરેસ્ટ કર્યા છે. હજી આગળ એને ટ્રેક્ટર જ્યાં જ્યાં પણ વેચ્યા છે અત્યારે પણ અમારી ટીમ અન્ય જગ્યાઓએ આ આરોપીઓ સાથે મુવમેન્ટમાં છે અને લગભગ 4 કરોડની મુદ્દામાલની રિકવરી કરી છે.
0: વડોદરા એરપોર્ટ પર એર કાર્ગો સેવાને મંજૂરી મળી છે. એર કાર્ગો સેવાને કારણે હવાઈ માર્ગ માટે જરૂરી સામગ્રીનું પરિવહન થઈ શકશે. એર કાર્ગો સેવા આગામી 1 માસમાં શરૂ થશે. વડોદરાના સાંસદ અને અધ્યક્ષ એરપોર્ટ સલાહકાર સમિતિના વડા ડોક્ટર હેમંગ જોશીએ જણાવ્યું હતું.
3: 100 કિલોમીટર કરતા પણ વધારે દૂરથી એર કાર્ગો પોતાનું ઓપરેટ કરાવવા જઈ રહ્યા છે. એનાથી એ લોકોને માનવબળ અને ઘણા બધા ખર્ચનું એમને નુકસાન ભોગવવું પડતું હોય છે. ત્યારે આપને જણાવતા આનંદ થાય છે કે આપણને વડોદરા એરપોર્ટને માન્ય મંત્રીશ્રી દ્વારા પરામર્શ કર્યા બાદ એર કાર્ગો ઓપરેશનની મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં આવતા મહિનાની અંદર જ આપણે અહીંયાથી એર કાર્ગો સુવિધા શરૂ કરવામાં આવશે.
0: ક્રિકેટમાં ગઈકાલે ભારતે હરારેમાં 3 મેચની શ્રેણીના બીજા T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી. પ્રથમ બેટીંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા, જેમાં ઈશાન કિશને માત્ર 44 બોલમાં 81 અને તિલક વર્માએ 29 બોલમાં 60 રન બનાવ્યા. ભારત દ્વારા નિર્ધારિત 220 રનના લક્ષ્યનો પીછો કરતા ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું, જેમાં અભિષેક શર્માએ 3, યશ ઠાકુર અને પ્રિન્સ યાદવે 2 વિકેટો ઝડપી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત. આજે કારગીલ વિજય દિવસ સહિત વીરોને શ્રદ્ધાંજલિ. અરવલ્લીમાં ટ્રેક્ટર ભાડે લઈને બારોબાર વેચી મારવાના કૌભાંડમાં 6ની ધરપકડ અને ઝિમ્બાબ્વેને 90 રને હરાવીને બીજી T20 સાથે ભારતનો શ્રેણી વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. ગુજરાતમાં વરસાદ ધીમો પડતા રાહત કામગીરી, અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી. આજે દેશભરમાં

કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ભારતીય સબ જુનિયર પુરૂષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી એફઆઈએચ યુવા હોકી એફઆઈએફ એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો. અને અનાહત સિંહે વિશ્વ સ્કોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મોલ્ડોવા, ઉત્તર મેસેડોનિયા અને રોમેનિયાની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કર્યા બાદ આજે સવારે નવી દિલ્હી પરત ફર્યા છે. મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ત્રણેય દેશોના વડાઓ સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો કરી અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેમજ વેપાર, શિક્ષણ, ડિજીટલ ટેકનોલોજી, નવીનતા અને નવીનીકરણીય ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરી. ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા મોલ્ડોવા અને ઉત્તર મેસેડોનિયાની આ પ્રથમ મુલાકાત હતી, જ્યારે 3 દાયકાથી વધુ સમયમાં ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા રોમાનિયાની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિએ વ્યાપાર મંચોને સંબોધિત કર્યા અને ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી હતી. રોમાનિયાની બુકારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીઝે રાષ્ટ્રપતિને માનદ ડિગ્રી પણ એનાયત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને નવા શિક્ષણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને તેમના હવાલા આજના વિભાગો ઉપરાંત શિક્ષણ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રહલાદ જોશી હાલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવીનીકરણીય ઉર્જા વિભાગનો હવાલો સંભાળે છે. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઈને રાજ્યની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ હોવાની સંભાવનાઓને કારણે આ જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મોકલવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર ઘટતા કેશ ડોલ્સની ચૂકવણી અને ઘરવખરી સહાય પણ ત્વરાએ ચૂકવવાનું શરૂ કરાશે. પ્રાથમિક અંદાજ મુજબ વરસાદને કારણે 308 પશુ મૃત્યુ થયાના અહેવાલો મળ્યા છે. મુખ્યમંત્રીએ વરસાદના પાણી ઉતરે કે તુરંત જ સાફસફાઈ, આરોગ્ય વિષયક પગલાં અને નુકસાની સર્વે હાથ ધરવાની સૂચના પણ આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @aiarnews_abad ને ફોલો કરશો. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 1999ના કારગીલ યુદ્ધમાં રાષ્ટ્રનું રક્ષણ કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની ઐતિહાસિક જીતની ઉજવણી દર્શાવે છે.

0: આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લાના તે વિસ્તારોને ફરીથી કબજે કર્યા જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ઘુસણખોરી કરી હતી. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: દ્રાસ મેં આજ 27મેં કારગીલ વિજય દિવસ કે મોકે પર મુખ્ય સમારોહ કારગીલ વોર મેમોરિયલ મેં આયોજિત કિયા જા રહા હૈ. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ મુખ્ય અતિથિ કે રૂપ મેં સમારોહ મેં શામિલ હોંગે ઓર કેનોપાત પર પુષ્પચક્ર અર્પિત કર કારગીલ યુદ્ધ કે અમર શહીદો કો શ્રદ્ધાંજલિ દેંગે. સમારોહ કે દૌરાન રક્ષામંત્રી વર્ચ્યુઅલ વોક થ્રુ પોર્ટલ કા ઉદઘાટન કરેંગે, વીર ભૂમિ ઓર હાર્ટ ઓફ રિમેમ્બરન્સ કા દૌરા કરેંગે ઓર શૌર્ય વિજય યાત્રા મોટરસાઇકલ રેલી કો હરી ઝંડી દિખાયંગે. આકાશવાણી સમાચાર કે લીએ દ્રાસ સે મેં એનાયત અલી.
0: દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કારગીલ વિજય દિવસ પ્રસંગે દેશની રક્ષામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સિંહે કહ્યું કે 1999માં કારગીલના દુર્ગમ શિખરો પર અસાધારણ હિંમત દર્શાવનારા બહાદુર સૈનિકોનો રાષ્ટ્ર હંમેશા આભારી રહેશે. હવામાન વિભાગે આજે મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. છત્તીસગઢ, ગુજરાત, કોંકણ અને ગોવામાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પૂર્વીય મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો અને હિમાચલ પ્રદેશમાં પણ આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય સબ જુનિયર પુરૂષ હોકી ટીમે એફઆઈએચ યુવા હોકી એફઆઈએફ એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે. ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 3-1 હરાવી સુવર્ણચંદ્રક જીત્યો હતો. ભારત માટે રૂમિત પાલ, કેપ્ટન કેતન ખુશવાહ અને શાહરૂખ અલીએ ગોલ કર્યા હતા. ફાઇનલમાં પહોંચીને ભારત અને પાકિસ્તાને એફઆઈએચ યુવા હોકી એફઆઈએફ વિશ્વકપ માટે ક્વોલિફાઈ કર્યું છે. તો મહિલા વર્ગમાં ભારતીય સબ જુનિયર ટીમે ચીન સામેની એક રોમાંચક મેચમાં રજત ચંદ્રક જીત્યો હતો. હોકી ઇન્ડિયાએ બંને ટીમોના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે. ભારતીય સ્કવોશ ખેલાડી અનાથ સિંહે વિશ્વ સ્કવોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં અનાથે ઇજિપ્તની રૂકૈયા સલેમને 11-3, 11-7 અને 11-9 હરાવી. આ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ચેમ્પિયન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય સ્કવોશ ખેલાડી બની છે. તેણીએ ઇજિપ્તના ખેલાડીઓના 16 વર્ષના વર્ચસ્વનો પણ અંત લાવ્યો છે. પુરૂષોની શ્રેણીમાં એશિયન જુનિયર ચેમ્પિયન આર્યવીર દેવાન ભારતનો શ્રેષ્ઠ પ્રદર્શનકાર હતો, જેણે અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે ચેતાલી જોશી.
2: મોટાભાગના અખબારોએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને મથાળે છાપ્યા છે. મોદીની સમય સૂચકતા એ રાષ્ટ્રને સંકટમાંથી બચાવ્યું, આ સમાચારને ગુજરાત સમાચારે પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશ અને દિવ્ય ભાસ્કર લખે છે કે જેએનઝીની જીતની જીત, ધર્મેન્દ્ર હવે પ્રધાન નહીં. નવ ગુજરાત સમય લખે છે કે આખરે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છાત્રો જીત્યા. અમદાવાદમાં 11 સાઇટની બાંધકામની મંજૂરી સસ્પેન્ડ, ડેવલપરને નોટીસને ગુજરાત સમાચાર અંદરના પાને સ્થાપ્યા છે. અમદાવાદમાં વરસાદ બાદ રીસ્ટોરેશનની કામગીરી, ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ જેવા સમાચાર તમામ અખબારોએ છેલ્લા પાને પ્રકાશિત કર્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. ગુજરાતમાં વરસાદ ધીમો પડતા રાહત કામગીરી, અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ભારતીય સબ જુનિયર પુરૂષ હોકી ટીમે પાકિસ્તાનને હરાવી એફઆઈએચ યુવા હોકી એફઆઈએફ એશિયન ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો અને અનાથ સિંહે વિશ્વ સ્કવોશ જુનિયર ચેમ્પિયનશીપ 2026માં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી ઇતિહાસ રચ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળશો.
3: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આપકી કસમ ફિલ્મનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર આર ડી બર્મન.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક.

0: જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
3: કેજીઆઈટી સાવલી.
4: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
6: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: નકલી ઓફર્સ થી સાવધાન.
2: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.
1: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તીઓ કા અનમોલ ખજાના.
2: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારો કા ઇલાજ ભી હોતા થા.
1: સંગીતકાર નૌશાદ.
2: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મે ચુસ્તી પેદા કરતે હૈ. તો જૈસે દેખે સૂરજ કી પહેલી કિરણ ફૂટતી, રાગ મે એક શાર્પ નોટ શરૂ હોતા હૈ, લલિતા મધ્યમ શાર્પ લગતી હૈ. કે અબ ઇન્સાન કો ઉઠના હૈ, મુંહ હાથ ધોના હૈ, કામ કાજ પર. જૈસે જૈસે સૂરજ ચઢતા જાયેગા, એક એક શાર્પ નોટ, જૈસે સૂર્ય અસ્ત હોને લગતા હૈ, એક એક કોમલ સુર શામિલ હોના શરૂ હોતા હૈ. તો યે દેખી બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મે ગાના વાના બના લિયા, લોગો કો પસંદ આ ગયા, તો કોઈ કમાલ નહીં હુઆ. યે તો ઇતના બડા સાયન્સ હૈ કે સોચો તો યે લગતા હૈ કે અરે હમકો તો એક જર્રા ભી હમારે પાસ નહીં હૈ.
1: એસી અનમોલ યાદી આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી, આપકા જીવન સંગીત.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. પ્રસ્તુત છે મરાઠી કાર્યક્રમ.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે કાર્યક્રમ એક હી ફિલ્મ સે. મિત્રો, આજે છે 26 જુલાઈ. આ એ તારીખ છે જે આપણી છાતી ગર્વથી ગજગજ ફૂલાવી દે છે અને સાથે જ આપણી આંખોને વીરોની યાદમાં ભીની કરી દે છે. આજે છે કારગિલ વિજય દિવસ. તમામ શહીદ જવાનોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અને દેશના વીર જવાનોને ગૌરવપૂર્ણ સેલ્યુટ સાથે આજે સાંભળીશું બોર્ડર ફિલ્મના ગીતો. પ્રસ્તુત છે આ ગીત

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

0: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: દોસ્તો, હવે સાંભળો રૂપકુમાર રાઠોડના સ્વરમાં બોર્ડર ફિલ્મનું આ ગીત.

પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

અને હવે દોસ્તો પ્રસ્તુત છે રૂપકુમાર રાઠોડ અને સોનુ નિગમના સ્વરમાં બોર્ડર ફિલ્મનું આ ગીત, જેને લખ્યું છે જાવેદ અખ્તરે, સંગીતથી સજાવ્યું છે અન્નુ મલિકે.

દોસ્તો, આ સાથે જ કાર્યક્રમ એક ઈ ફિલ્મ સે અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર આપે ટ્યુન કર્યું છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. દોસ્તો, આજે 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ અને શાસ્ત્રીય સંગીતના મહારથી પંડિત ગોપાલકૃષ્ણ શર્માની જન્મશતાબ્દી છે. તો દેશના શહીદ જવાનોને તથા પંડિત ગોપાલકૃષ્ણ શર્માને આદરપૂર્વક અંજલિ અર્પણ કરીએ છીએ. દોસ્તો, શાસ્ત્રીય સંગીતના સુવર્ણયુગના મહારથી અને દુર્લભ વાદ્ય વિચિત્ર વીણાને વૈશ્વિક સ્તરે જીવંત રાખનારા પંડિત ગોપાલકૃષ્ણ શર્માનો જન્મ 26 જુલાઈ 1926 ના રોજ થયો હતો. તેમની જન્મશતાબ્દી નિમિત્તે દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા.

0: प्लस नवरन सिनेमा रोड रावपुरा वडोदरा।
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ। વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા।
2: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી। મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
1: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ। સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા।

दोस्तों भारतीय शास्त्रीय संगीत એ સુર સાધના અને તપસ્યાનો મહાસાગર છે. આ મહાસાગરમાં કેટલાક એવા રત્નો પાક્યા જેમણે પોતાનું આખું જીવન એક વિલુપ્ત થતી કળાને પુનર્જીવિત કરવામાં સમર્પિત કર્યું. આજે આપણે એવા જ એક અદ્ભુત સાધક, વિચિત્ર વીણાના અનન્ય સમ્રાટ પંડિત ગોપાલકૃષ્ણ શર્માની જન્મશતાબ્દી ઉજવી રહ્યા છીએ. 26 જુલાઈ 1926 રોજ હરિયાણાના ભિવાનીમાં જન્મેલા પંડિતજીએ પોતાની દિવ્ય આંગળીઓના જાદુથી વિચિત્ર વીણા વાદ્યને જે વૈભવ આપ્યો તે સંગીતના ઇતિહાસમાં અમર છે. આવો સાંભળીએ આ ગીત.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: જરૂર સુનિયે પિટારા. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
3: ओछा व्याज मा लोन जोइए ए पण एप थी.
4: वाह वसाणो
5: अजाण्या एप थी बचो.
6: RBI कहे छे
5: जानकार बनो सतर्क रहो.
7: दोस्तों आजे कारगिल विजय दिवस पण मनावामां आवी रह्यो छे. આજથી ઠીક 27 વર્ષ પહેલાં એટલે કે 1999માં આપણી સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરોને ખદેડીને કારગીલની બરફીલી ચોટીઓ પર ફરી એકવાર તિરંગો લહેરાવ્યો હતો. દરિયાની સપાટીથી 18,000 ફૂટની ઊંચાઈ, -ડિગ્રી તાપમાન અને સામે પહાડ પર છુપાયેલો દુશ્મન, પરિસ્થિતિઓ બહુ મુશ્કેલ હતી. પણ આપણા જવાનોનો જુસ્સો હિમાલય કરતાં પણ ઊંચો હતો. ઓપરેશન વિજય અંતર્ગત આપણા જાંબાઝ સૈનિકોએ ટાઈગર હિલ અને તોરોલિંગ જેવી ચોટીઓ પાછી મેળવી હતી. આવો સાંભળીએ આ દેશભક્તિનું ગીત.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
2: હા, વરસાદમાં.
1: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
3: કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ, આવા કેટલાય વીરોએ પોતાની જાતની પરવા કર્યા વગર ભારત માતાની રક્ષા કરી. આજે તમામ 527 અમર શહીદોને આખું રાષ્ટ્ર સલામ કરી રહ્યું છે. દોસ્તો, આ વીરતા કોઈ પુસ્તકની વાર્તા નથી, પણ આપણા જવાનોના લોહીથી લખાયેલો જીવતો જાગતો ઇતિહાસ છે. આજે જ્યારે આપણે ઘરમાં સુરક્ષિત છીએ, ત્યારે સરહદ પર કોઈ આપણા માટે માઇનસ તાપમાનમાં જાગી રહ્યું છે. પોતાના પ્રાણોની પરવા ના કરીને મા ભારતીની રક્ષા માટે સતત તૈનાત દેશના જવાનોને કોટી કોટી વંદન. આવો સાંભળીએ આ ગીત.

દોસ્તો, આ સાથે જ ફિલ્મ સંગીત અહીં સમાપ્ત થાય છે. આપે આજે જે ગીતો સાંભળ્યા એ ગીતો હતા ફિલ્મ લક્ષ્ય, પ્રેમ પૂજારી, એલઓસી કારગીલ અને કેસરીના. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
1: જરૂર સુનિયે પિટારા. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક હૈ AISSMS પુણે, અ પ્રીમિયમ હેરિટેજ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ્સ.

0: تا جی کی آواز جو ہائے رے وہ دن کیوں نہ آئے دل کی اتل گہرائیوں میں اتر جاتی ہے. اور بہت سارے شروتاؤں نے جو ہم نے سوال پوچھا تھا اس کا جواب دیا ہے. ایک شروتا نے لکھا ہے کہ 1968 میں اجین کمبھ میلا سنتوں کی بھیڑ بھری ریلی میں ماتا جی کا ہاتھ چھوٹ گیا. شام کو جا کر پنہ اسی جگہ ماتا جی اور انیہ سدسیوں سے ملاقات ہوئی, راحت کی سانس لی. ایک شروتا نے لکھا ہے کہ بالپن میں تو میلا دیکھنے بہت جاتے تھے, کلفی چاٹ پانی کے بتاشے خوب کھاتے تھے اور کھلونے خریدنے کے لیے پیسے پہلے سے بچانے لگتے تھے. وجے دشمی پر تو میلا لگتا ہی تھا, اس کی پرتیکشا ورش بھر رہتی. کیا بات ہے بھائی, پانی والے جو بتاشے جسے پانی پوری بھی کہا جاتا ہے اور میلے میں جھولے جھولنے کا مزہ بھی ہوتا تھا, ایک شروتا نے لکھا ہے. اور میلے میں جو سب سے زیادہ چنوتی پورن ہوتا تھا جو انوبھو وہ تھا جو ہنڈولا, جو بڑا والا ہنڈولا گول گول چلتا ہے, تو جب اوپر کی اور جاتا تھا ہنڈولا
1: آکاشوانی سماچار سونل پرمار وانچے چھے. سو پرتھم مکھی سماچار. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી. પ્રધાનમંત્રીએ નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બની રહ્યું હોવાનું ઉલ્લેખ કર્યો. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓનું ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિના અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે 26 જુલાઈએ એક એવી તારીખ છે જેને યાદ રાખવા માટે કેલેન્ડરની જરૂર નથી, કારણ કે આજે કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.
2: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે એક ખાસ શૌર્ય વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 14 જુલાઈના રોજ દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકથી શરૂ થઈ હતી. આ મોટરસાયકલ રેલી દ્રાસમાં કારગીલ યુદ્ધ સ્મારક સુધી પહોંચશે. તેનો સંદેશ છે, એક સવારી, એક રાષ્ટ્ર, એક સલામ. શ્રી મોદીએ કહ્યું કે આ યાત્રા દરેકને યાદ અપાવે છે કે રાષ્ટ્ર માટે આપેલા બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. શ્રી મોદીએ કહ્યું કે ભારત તેની તકનીકી ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યું છે. તેમણે તાજેતરમાં ભારતીય નૌકાદળમાં INS મહેન્દ્રગીરીના સમાવેશ પર પ્રકાશ પાડ્યો.
2: ભારતીય નૌસેનામાં INS મહેન્દ્રગીરી સામેલ કિયા ગયા. ये आधुनिक जंगी जहाज भारत में ही डिजाइन किया गया है, भारत में ही बना है. इसमें 75% से अधिक स्वदेशी सामग्री का उपयोग हुआ है. यह आत्मनिर्भर भारत की बढ़ती शक्ति का प्रतीक है. इसी महीने DRDO ने पिनाका लॉन्ग रेंज गाइडेड रॉकेट का भी सफल परीक्षण किया. इस सफलता के पीछे हमारे वैज्ञानिकों और इंजीनियरों का सामूहिक परिश्रम है. दो तीन दिन पूर्व ही DRDO ने कुशा मिसाइल का ભી સફળ પરીક્ષણ કિયા હૈ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે ગયા રવિવારે વિક્રમ 1ના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વથી ભરાઈ ગયા છે. તેમણે વિગતવાર જણાવ્યું કે તે ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસિત ભારતનું પ્રથમ રોકેટ છે.
2: विक्रम 1 इसके सफल लॉन्च से हर देशवासी गौरव से भरा हुआ है। हम सभी भारतीय स्पेस सेक्टर के इस ऐतिहासिक क्षण के साक्षी बने। ये प्राइवेट सेक्टर द्वारा विकसित भारत का पहला रॉकेट है। हमारे युवा इनोवेटर्स ने वो कर दिखाया जिसकी कल्पना तक मुश्किल थी। लंबे समय तक

0: हमारा स्पेस सेक्टर निजी क्षेत्र के लिए बंद रहा था। इस सेक्टर में रुचि रखने वाले काफी युवाओं को अपनी प्रतिभा दिखाने का अवसर नहीं मिल पा रहा था। हमने स्पेस सेक्टर को प्राइवेट सेक्टर के लिए खोला, आज इसका परिणाम दुनिया देख रही है।
1: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
0: કેચ ધ રેઇન કા સંદેશ બહુ સીધા હૈ, જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલીએ 4 જુલાઈ સે દેશભરમાં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહેત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્રોતો કે પુનર્જીવન और वृक्षारोपण को नई गति दी जा रही। मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं,

0: ચાલી રહ્યું છે.
1: કેચ ધ રેન કા સંદેશ બહુ સીધા હૈ, જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલિયે 4 જુલાઈ સે દેશભર મેં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી. મુજે બહોત ખુશી હૈ કે ગાંવ હો યા શહેર, પંચાયતે હો યા સામાજિક સંસ્થાએ, હર જગહ લોગો ને બઢ ચઢ કર ભાગીદારી કી હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દરેક ભારતીય થોડા દિવસો પહેલા ગ્લાસ્ગોમાં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ માટે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ગર્વ વ્યક્ત કર્યો કે ભારતીય યુવાનોએ તાજેતરમાં રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લંડનના લોર્ડ સ્ટેડિયમમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ પણ જીતી હતી. પોતાના સંબોધનનું સમાપન કરતા શ્રી મોદીએ સ્વતંત્રતા દિવસ વિશે વાત કરી, જે 15 ઓગસ્ટે ઉજવવામાં આવશે. તેમણે બધાને 15 ઓગસ્ટ પહેલા તેમના અસંખ્ય વિચારો અને સૂચનો માય જીઓવી ઉપર શેર કરવા વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026ના સહભાગીઓ સાથે વાર્તાલાપ કરશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 400થી વધુ યુવાનો પ્રધાનમંત્રી સાથે સંવાદ કરશે. વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2026 4 જૂનથી 30 જૂન દરમિયાન 2 તબક્કામાં હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના 74 વાયબ્રન્ટ ગામોને આવરી લેવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સહભાગીઓની પસંદગી રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા દ્વારા કરવામાં આવી હતી, જેમાં 3 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે 1999ના કારગીલ યુદ્ધમાં દેશની રક્ષા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ કારગીલ વિજય દિવસ પર શહીદો અને સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. કારગીલ વિજય દિવસ નિમિત્તે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા તમામ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. વિદેશ મંત્રાલયે આજે એક સલાહ જારી કરીને કાળા સમુદ્ર ક્ષેત્રમાં કાર્યરત અથવા ત્યાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોમાં રોજગાર લેવા માંગતા ભારતીય નાગરિકોને આવા કાર્યો સ્વીકારતા પહેલા પ્રવર્તમાન સુરક્ષા જોખમોનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા અપીલ કરી છે. સરકાર આવતીકાલે લોકસભામાં જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કરશે. આ વિધેયક સોમવારના લોકસભાની કાર્યસૂચીમાં છે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગૃહમાં આ વિધેયક રજૂ કરશે, જેનો ઉદ્દેશ્ય જાહેર પરીક્ષા અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો છે. તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે આજે સવારે ટાપુની આસપાસ 4 ચીની લશ્કરી વિમાન, 7 ચીની નૌકાદળના જહાજો અને 3 જહાજો શોધી કાઢ્યા છે. સોશિયલ મીડિયા એક્સ પરની એક પોસ્ટમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તાઇવાનના સશસ્ત્ર દળોએ પ્રવૃત્તિ પર નજર રાખી હતી અને તે મુજબ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની 3જી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે. દરમિયાન ગઈકાલે બીજા T20 મેચમાં ભારતે યજમાન ઝિમ્બાબ્વેને 90 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 219 રન બનાવ્યા. જવાબમાં ઝિમ્બાબ્વે 18મી ઓવરમાં ફક્ત 129 રનમાં જ ઓલઆઉટ થયું. ભૂસ્ખલન બાદ જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર પુનઃસ્થાપિત થતાં આજે વહેલી સવારે જમ્મુ બેઝ કેમ્પથી બાલતાલ બેઝ કેમ્પ માટે 4,474 યાત્રાળુઓનો એક સમૂહ અમરનાથ યાત્રા માટે રવાના થયો. 3 જુલાઈથી યાત્રા શરૂ થઈ હતી, ત્યારથી 4 લાખથી વધુ યાત્રાળુઓએ અમરનાથ બાબાના દર્શન કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકોને તેમના અભૂતપૂર્વ સાહસને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી.

નૌકાદળમાં સામેલ કરાયેલા મહેન્દ્રગીરી જહાજનો ઉલ્લેખ કરીને સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું હોવાનું કહ્યું. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સમાં મહિલાઓના ઉત્તમ દેખાવની નોંધ લીધી. પ્રધાનમંત્રી આજે સાંજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના સહભાગીઓ સાથે સંવાદ કરશે. આજે દેશભરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ અનેક કાર્યક્રમો. ચીની વિમાનો પોતાની સરહદમાં દેખાઈ રહ્યા હોવાનો તાઇવાનનો આરોપ. અને ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે હરારે ખાતે શ્રેણીની ત્રીજી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા અને કહ્યું કે ભારત સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, પછી ભલે તે સંરક્ષણ ઉત્પાદન હોય, સંરક્ષણ નિકાસ હોય કે મિત્ર રાષ્ટ્રો સાથે રાજકીય સહયોગ હોય. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધતા શ્રી મોદીએ આજે કહ્યું કે કારગીલ વિજય દિવસ દરેકને ગર્વથી ભરી દેશે અને લોકોને દેશના બહાદુર સૈનિકોના અસાધારણ સાહસની યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने मां भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूं.
0: કેચ ધ રેઇન અભિયાન વિશે બોલતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે 4 જુલાઈથી એક ખાસ રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.
1: કેચ ધ રેઇન કા સંદેશ બહુ સીધા હૈ, જબ બારિશ ગિરે પાણી કો વહીં સહેજીએ. ઇસલિયે 4 જુલાઈ સે દેશભરમાં એક વિશેષ અભિયાન ભી ચલાયા જા રહા હૈ. ઇસકે તહેત બારિશ કે પાણી કે સંચયન, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, પુરાને જલ સ્ત્રોતો કે પુનર્જીવન ઓર વૃક્ષારોપણ કો નઈ ગતિ દી જા રહી. मुझे बहुत खुशी है कि गांव हो या शहर, पंचायतें हो या सामाजिक संस्थाएं, हर जगह लोगों ने बढ़ चढ़कर भागीदारी की है.
0: પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું, જ્યાં એક જ કલાકમાં 3.5 લાખથી વધુ છોડ રોપવામાં આવ્યા. 25,000થી વધુ લોકો આ પ્રયાસમાં જોડાયા. આ સિદ્ધિ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ છે. શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે. તેમણે આ માટે ગીરમાં વર્ષોના સંરક્ષણ અને પુનઃસ્થાપનના પ્રયાસોને શ્રેય આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં નાગરિકો અને યુવા કાર્યકરો સાથે બેસીને મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. શહેરના સેક્ટર 1ના મહાકાલેશ્વર મંદિરના હોલમાં મન કી બાત કાર્યક્રમના પ્રસારણની જાહેર નિદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં કારગીલ વિજય દિવસ થીમ સાથે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલનું આયોજન કરાયું. ગાંધીનગરના સેક્ટર 17 સ્થિત સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 55 બીએસએફ અને 100 ભારતીય વાયુસેનાના જવાનો તેમજ આશરે 25 નાગરિક સાયકલિસ્ટે 4 કિલોમીટરની સાયકલ રેલીમાં ભાગ લીધો. આ રેલી મહાત્મા મંદિર થઈને એસએઆઈએનસીઓઈ ગાંધીનગર ખાતે પૂર્ણ થઈ. કાર્યક્રમ દરમિયાન કારગીલ યુદ્ધમાં સેવા આપનારા બીએસએફના ભૂતપૂર્વ જવાનોનું સન્માન કરવામાં આવ્યું. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. આજે ત્રેઠત તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. બીજી તરફ અત્યાર સુધી પડેલા ભારે વરસાદની અસર જનજીવન તેમજ જળાશયો પર થઈ છે. મહેસાણામાં સાબરમતી નદી પરના હીરપુરા બેરેજમાં પાણીની આવકને પગલે બપોર બાદ પાણી છોડવાની શક્યતા છે. વિજાપુર અને હિંમતનગરના કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરગ્રસ્તોના પુનઃસ્થાપન દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ છે. આજે સાંજ સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરી તરત જ સહાયની ચૂકવણી કરાશે. મોરબી જિલ્લાના હળવદથી સરા માર્ગ પર આવેલા કોસવે પરથી પૂરના પાણી સંપૂર્ણપણે ઉતરી જતા વાહન વ્યવહાર પૂર્વવત કરાયો છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદ બાદ પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે. તે માટે કુલ 10 ઇમરજન્સી ટીમો કાર્યરત કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ ઝુંબેશ, ક્લોરિનેશન યુક્ત શુદ્ધ પીવાનું પાણી, ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું રિપેરિંગ તેમજ પાણી અને ગટરની લાઇનોની ઝડપી મરામત કરવાની કામગીરી હાથ ધરાઈ છે. દરમિયાન ભારે વરસાદથી જાનહાનીના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. મહેસાણા જિલ્લાના કડીમાં દિવાલ પડતા વૃદ્ધ દંપતીનું મોત થયું તો ઊંઝા ખાતે વૃક્ષ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 4:30 વાગે શરૂ થશે. ભારત હાલ શ્રેણીમાં 2-0થી અજય લીડ મેળવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in

@ANSLESTU અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.
2: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી.
1: કેજેઆઈટી સાવલી. અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
0: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
4: જરૂર સુનિયે પિટારા. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे, अ प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.

0: जाए।
1: मुकेश के गानों में है सादगी।
2: एक दिन बिक जाएगा माटी के मोल।
1: मुकेश के गानों में है रुमानिया।
2: कहीं करती होगी ओ मेरा इंतजार।
1: हम सबके भीतर रहते हैं थोड़े थोड़े मुकेश।
2: जाऊं कहां बताए दिल।
1: पार्श्व गायक मुकेश की याद में एक दिलचस्प महफिल जिसमें शामिल हैं गायक मुख्तार शाह और गोविंद मिश्र।
3: जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है।
1: आज के मेहमान 29 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: सुनो जी सुनो, हमारी भी सुनो।
4: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો। પૂજા પ્લસ પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ। મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ। પૂજા પ્લસ રાવપુરા વડોદરા।
5: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
6: હા, વરસાદમાં।
5: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા। બ્રો, લગ્નની શોપિંગ થઈ?
6: હા, વરસાદમાં।
5: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે। ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ। વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરન સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: જલ્દી ટિફિન પેક કર રાજુ. મોબાઈલ છોડ.
3: અરે દીદી, બેંક નો નંબર જોઈએ છે, રિફંડ જ નથી આવ્યું.
4: મળી ગયું, અત્યારે જ કોલ કરું છું. દીદી,
2: નંબર તપાસ્યા વગર હંમેશા દગાબાજો બેંક ની નકલી વેબસાઈટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
3: તો પછી સાચો નંબર
2: બેંક ની ઓફિશિયલ વેબસાઈટ અથવા કાર્ડ પર.
4: તમે તો બચાવી લીધો દીદી.
2: કામ થી નહી
4: કરું છું.
3: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
6: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો. અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વિક્રમજનક વૃક્ષારોપણના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 136મી કડીમાં દેશને સંબોધતા શ્રી મોદીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશભરના લોકો એક પેડ માં કે નામ અભિયાન દ્વારા પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
7: ભાડજ ક્ષેત્રમાં 1 ઘંટે કે ભીતર 3.5 લાખ સે અધિક પૌધે રોપે ગયે. ઇસમે 25,000 સે અધિક લોગ જુટે, સ્કૂલી બચ્ચે, NCC કેડેટ, સ્વયંસેવક ઓર આમ નાગરિક, સભીને ઇસ અભિયાન મેં હિસ્સા લિયા. આને વાલે વર્ષો મેં યહી પૌધે એક ઘને શહેરી વન કા રૂપ લેંગે. ઇસ પ્રયાસ કો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં દર્જ કિયા ગયા હૈ.
6: શ્રી મોદીએ એ વાત પર પણ ખુશી વ્યક્ત કરી કે ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે ચિલોત્રો પક્ષી લગભગ

0: 60 વર્ષ પછી ફરી એકવાર ગીરના જંગલોમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે.
1: ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં વર્ષો સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉની બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ફરી એક વખત મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. દરમિયાન અમદાવાદ જિલ્લાના બાવળા અને સાણંદમાં પાણી ભરાવાની સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે મંત્રી અને અધિકારીઓને જવાબદારી સોંપાઈ, જેમાં શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડા, સનદી અધિકારી થેનારસન અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સામેલ છે. આ મંત્રીઓ અને અધિકારીઓ આધુનિક મશીનરી સાથે તાત્કાલિક પાણીના નિકાલ માટે સાણંદ અને બાવળા મોરચો સંભાળશે. ચારેક દિવસ સુધી ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે બાણુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. વલસાડના કપરાડામાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે બનાસકાંઠાના અમીરગઢમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાંભળીએ એક અહેવાલ.
2: આજે પણ બનાસકાંઠા જિલ્લા અને વાવથરા જિલ્લામાં ક્યાંક ઝરમર તો ક્યાંક 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, હળાદ, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ તરફ વાવથરા જિલ્લાના લાખણી, દિયોદર, ભાભર, સોયગામ સહિતના વિસ્તારોમાં 1-2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દિયોદર અને ભાભર વિસ્તારના ખેતરો આજે પણ જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ નડા બેટના રણમાં પણ પાણીની આવક થતા સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સબજી ચૌધરી, આકાશવાણી સમાચાર, બનાસકાંઠા.
0: બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરીને વેગ અને જનજીવન પૂર્વવત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત બોપલ, સીલજ અને ગોતા વિસ્તારની ફરી મુલાકાત લીધી, જેમાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ જતા સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત થઈ હોવાનું નોંધાયું છે. રાજ્યમાં આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવથરાદ, બનાસકાંઠા, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી અઠવાડિયામાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે 30 જુલાઈ આસપાસ રાજ્યમાં તેની અસર જોવા મળી શકે છે.
3: आज और कल के लिए जो है येलो अलर्ट रहेगा, जिसमें हैवी रेनफॉल के चांसेस है. अगर कल की बात करें उसमें वावथरा तथा पाटन जो है उसमें मोस्टली हैवी रेनफॉल के कार जगहों पे होने की संभावना है. साथ ही साउथ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जिसमें मोस्टली सभी डिस्ट्रिक्ट कवर है, बड़ौदा, सूरत, छोटा उदयपुर, नर्मदा और साउथ गुजरात सभी डिस्ट्रिक्ट में जो हैवी रेनफॉल की संभावना बनी हुई है. तीसरे दिन के लिए डे वन के लिए जो है साउथ गुजरात कोस्ट में जो है वार्निंग रहेगी. साथ ही नॉर्थ गुजरात कोस्ट में जो है किसी तरह की वार्निंग नहीं रहेगी.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના માય ભારત સ્વયંસેવક નિકિતા સોલંકીએ આજે વિકસિત વાયબ્રન્ટ વિલેજ 2026 કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા. તેમણે જણાવ્યું કે દીવથી હિમાચલ પ્રદેશની સરહદી ચાંગો ગામ સુધી પહોંચીને તેમણે સ્થાનિક લોકો, મહિલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો સાથે જોડાવાની તક મળી. નિકિતાએ કહ્યું કે દીકરીઓ માટે વધતી તકો અને બદલાતી માનસિકતા એ નવા ભારતની ઓળખ છે. ગ્રામીણ ગરવીહોણા કુટુંબોને ઘર બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ સમતળ કરવાની સહાયમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ગરવીહોણા ગ્રામીણ કુટુંબોને મકાન બાંધવા માટે ફાળવાયેલ મફત પ્લોટ દીઠ જમીન સમતળ ખર્ચ તરીકે મળતી સહાય 1,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે. એટલું જ નહીં, ગામતળમાં મફત પ્લોટ ફાળવવા માટેની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટે પ્રતિ હેક્ટર મળતી સહાય 50,000થી સીધી 2 લાખ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય કરાયો છે. એટલે કે પ્લોટ સમતળ સહાયમાં 5 ગણો અને જમીન સમતળ સહાયમાં 4 ગણો વધારો કર્યો છે. આ નિર્ણયથી ગામડાઓમાં રહેણાંક માટે યોગ્ય જમીન તૈયાર કરવાનું કામ વધુ સરળ બનશે અને પરિવારોને ઘર બાંધવામાં આર્થિક રાહત મળશે. 1999 કારગીલ યુદ્ધ દરમિયાન પોતાનું જીવનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોની બહાદુરીને માન આપવા માટે આજે દેશભરમાં કારગીલ વિજય

0: દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ પાકિસ્તાન પર ભારતની જીત અને ઓપરેશન વિજયના સફળ સમાપનની 27મી વર્ષગાંઠ છે. આ ઓપરેશન દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરી કરાયેલા પ્રદેશો પાછા મેળવ્યા હતા. આ દિવસ નિમિત્તે આજે સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 100 ફૂટ ઊંચો ત્રિરંગો લહેરાવાયો. આ પ્રસંગે શ્રી સંઘવીએ દેશના વીર જવાનોના સાહસને બિરદાવ્યું.
1: દુશ્મનોએ જયારે કારગીલ પર હુમલો કર્યો, આપણા દેશના હજારો લાખો સૈનિકો કોઈક પોતાના લગ્ન મંડપે બેઠા હતા, તો કોઈક પરિવાર જોડે છુટ્ટી મનાવી રહ્યા હતા. આ બધા જ લોકો કોઈક લગ્ન મંડપથી સીધું દેશની સરહદની સુરક્ષા માટે નીકળી ગયું. અનેક અનેક અનેક લોકોએ શહાદત આપીને આપણે સૌને સુરક્ષિત રાખ્યા છે, એવા વીર શહીદોને નમન કરું છું.
0: અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટને આજે 18 વર્ષ પૂર્ણ થયા છે. 26 જુલાઈ 2008માં અમદાવાદ શહેર બોમ્બ વિસ્ફોટથી ધ્રુજી ઉઠ્યું હતું. વિવિધ 21 સ્થળોએ થયેલા આ વિસ્ફોટમાં 56 લોકોના મોત, જ્યારે 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસના 77 આરોપીઓ પૈકી 38 દોષિતોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચ આજે હરારેમાં રમાઈ રહી છે. ભારતે ઝિમ્બાબ્વેને જીતવા 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ અડધી સદી નોંધાવતા 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા છેલ્લા અહેવાલ પ્રમાણે ઝિમ્બાબ્વેના 10 ઓવરમાં 4 વિકેટે 77 રન થયા છે. આ શ્રેણીમાં ભારતે 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. માત્ર એક ઇમેલની ફરિયાદ પરથી અમરેલી પોલીસે ઓસ્ટ્રેલિયા સ્થિત છેતરપિંડીના પીડિતને 11 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના જણાવ્યા અનુસાર સિડનીમાં સ્થાયી થયેલા એક બિનનિવાસી ભારતીય સોનું ખરીદવા માટે એપ્રિલમાં અમરેલીના એક વ્યક્તિને 11 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જો કે પેમેન્ટ થઈ ગયું હોવા છતાં તેમને સોનું ક્યારેય મળ્યું ન હતું. તેમણે જૂન મહિનામાં ઇમેલથી ફરિયાદ કરી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ ટીમે સંબંધિત બેંક સાથે સંકલન સાધ્યું, સતત કેસની તપાસ કરી ફરિયાદીને તેમની સંપૂર્ણ રકમ પરત અપાવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિરોતરાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. 4 દિવસ સુધી ધમાકેદાર બેટીંગ કર્યા બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. ગ્રામીણ આવાસ માટે પ્લોટ સમતળ અને જમીન વિકાસ સહાયમાં વધારો અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: બ્રો, લગ્નની શોપિંગ થઈ?
1: હા, વરસાદમાં.
0: યસ, અને એ પણ પૂજા પ્લસ સાથે. ડિઝાઇનર અને સ્પેશિયલ વેડિંગ કલેક્શન પર છે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આઈએ સુનતે વિશેષ જયમાલા કા શેષ ભાગ.

ફિલ્મ 1942 અ લવ સ્ટોરીના યુગલ ગીતની સાથે જ એક ફિલ્મી ગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:50 થવા આવી છે. થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા, કહ્યું કે ભારત સતત નવી ઉંચાઈઓ સર કરી રહ્યું છે. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપનના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો અને ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે ટાસ્ક ફોર્સ પરીક્ષા પ્રણાલીને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેની ભલામણના આધારે આગામી પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની પરીક્ષા પ્રણાલી વિશ્વસનીય, પારદર્શી અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતી હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત સંરક્ષણ, નિકાસ, રાજકીય સહયોગ અને મિત્ર દેશો સાથેના સહયોગમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી રહ્યું છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં કારગીલ વિજય દિવસના બહાદુર સૈનિકોને યાદ કરતા તેમણે કહ્યું કે આ દિવસ દેશવાસીઓને આપણા બહાદુર સૈનિકોની અસાધારણ બહાદુરીને યાદ અપાવે છે.
1: आज कारगिल विजय दिवस है. ये दिन हमें गर्व से भर देता है. ये दिन हमें अपने वीर जवानों के अद्भुत साहस की याद दिलाता है. कारगिल की ऊंची ऊंची चोटियां, कठिन मौसम, दुश्मन की चुनौती, हर परिस्थिति हमारे सैनिकों के सामने थी, लेकिन उनका हौसला हर चुनौती से बड़ा था. उन्होंने माँ भारती की रक्षा के लिए अपना सर्वस्व अर्पित कर दिया. आज कारगिल विजय दिवस पर मैं सभी वीर शहीदों और वीर सैनिकों को श्रद्धापूर्वक नमन करता हूँ.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે આખો દેશ ગ્લાસગોમાં થોડા દિવસો પહેલા શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેનારા ખેલાડીઓને ઉત્સાહિત કરી રહ્યો છે. પીવી સિંધુ બેડમિન્ટનમાં જાપાન ઓપન ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની છે. સમગ્ર દેશને તેની સિદ્ધિ પર ગર્વ છે. પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે દેશના લોકો એક પેડ માં કે નામ અભિયાન સાથે જોડાઈને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. તેમણે અમદાવાદના ભાડજ વિસ્તારનું ઉદાહરણ આપ્યું.
2: भाड़ज क्षेत्र में एक घंटे के भीतर 3.5 लाख से अधिक पौधे रोपे गए. इसमें 25,000 से अधिक लोग जुटे, स्कूली बच्चे, एनसीसी कैडेट्स, स्वयंसेवक और आम नागरिक, सभी ने इस अभियान में हिस्सा लिया. आने वाले वर्षों में यही पौधे एक घने शहरी वन का रूप लेंगे. इस प्रयास को गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया गया है.
0: પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો કે લગભગ 60 વર્ષ પછી ફરી એકવાર ભારતીય ગ્રે હોર્નબીલ એટલે કે ચિલોત્રો પક્ષી ગીરના

0: જંગલમાં પોતાનું નિવાસસ્થાન બનાવી રહ્યું છે.
1: ગુજરાત કે ગીર કે જંગલો મેં કરીબ 60 વર્ષો બાદ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ફિર સે બસેરા બના રહા હૈ. યે ગીર મેં બરસોં સે હો રહે સંરક્ષણ ઓર પુનર્સ્થાપન કે પ્રયાસો કા પરિણામ હૈ. હોર્નબિલ કો જંગલો કા કિસાન કહા જાતા હૈ. યે ફલ ખાતે હૈ ઓર બીજો કો દૂર દૂર તક પહોંચાતે હૈ. ઉન્હી બીજો સે જંગલ મેં નયે પેડ ઉગતે હૈ. ઇસ તરહ એક પક્ષી જંગલ કો ફિર સે હરા ભરા બનાને મેં મદદ કરતા હૈ.
0: શ્રી મોદીએ ત્રિપુરાના ચોંગપ્રેંગ સંગીત વાદ્ય વિશે પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પરંપરાગત સંગીતને લોકપ્રિય બનાવવાના શ્રી દેબ બર્માના પ્રયાસોની પ્રશંસા કરી.
1: કોકબોરોક ફોક સોંગ્સ, બાઉલ સોંગ, બંગાલી ફોક ઉને ખૂબ ભાતા હૈ. અબ મેં આપકો એક છોટી સી ક્લિપ સુનાના ચાહતા હું. ઇસ સંગીત કો આપ કભી ભૂલ નહીં પાયેંગે. इसे सुनकर आपके मन को बहुत अच्छा लगा होगा. मुझे देव वर्मा जी पर बहुत गर्व है. पारंपरिक संगीत को लोकप्रिय बनाने का उनका प्रयास बहुत ही सराहनीय है.
0: प्रधानमंत्री 15 ऑगस्ट ना रोज उजवाता स्वतंत्रता दिवस विषय बात करी.
1: 15 अगस्त हर भारतीय के लिए गर्व का दिन है. ये उन असंख्य वीरों को याद करने का दिन है जिन्होंने भारत माता की स्वतंत्रता के लिए अपना सब कुछ समर्पित कर दिया. उनके त्याग और तपस्या की वजह से आज हमारे हाथ में तिरंगा है. इस तिरंगे में हमारे संविधान के आदर्श हैं. साथियों, पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है.
0: 15 ઓગસ્ટ એ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ દિવસ ભારત માતાની સ્વતંત્રતા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરનારા અસંખ્ય નાયકોને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સામૂહિક ભાગીદારી હંમેશા ભારતની સાંસ્કૃતિક પરંપરાની તાકાત રહી છે. તેમણે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકસિત વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ 2026ના સહભાગીઓ સાથે સંવાદિત કરતી વખતે આ વાત જણાવી. આ કાર્યક્રમમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 400થી વધુ યુવાનોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
1: हमारे सीमावर्ती गांवों में विकास की आकांक्षा और देशभक्ति की भावना, ये हम बराबर बराबर और कभी तो लगता है कि उनके लिए खुद से ज्यादा देश होता है. देश पहले, बाकी सारी सुविधाएं बाद में, ये हमको सीमावर्ती गांवों में खास अनुभव आती है. और इसलिए उद्देश्य ये था कि देश के युवा हिमाचल, उत्तराखंड और लद्दाख के गांवों की यात्रा करें.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIRNews_ABLD ને ફોલો કરશો. સમગ્ર રાષ્ટ્ર આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ દિવસ ઓપરેશન વિજયની સફળતા અને પાકિસ્તાન પર ભારતનો ઐતિહાસિક વિજયનો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે સૈનિકોની અપ્રતિમ બહાદુરી, અતૂટ સંકલ્પ અને દેશભક્તિ ભારતીય સશસ્ત્ર દળોની શ્રેષ્ઠ પરંપરાઓનું ઉદાહરણ છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે રાષ્ટ્ર બહાદુર સૈનિકોને સલામ કરે છે જેમણે પોતાની અસાધારણ હિંમત, અતૂટ સંકલ્પ અને સર્વોચ્ચ બલિદાનથી કારગીલ યુદ્ધમાં ઐતિહાસિક વિજય મેળવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં બહાદુર સૈનિકોની બહાદુરી હંમેશા રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત રહેશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર ગ્રહણ કર્યા પછી તેમણે વિવિધ યોજનાઓ અને મુખ્ય કાર્યક્રમોના અમલીકરણનું આકલન કરવા માટે શિક્ષણ મંત્રાલયની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં શ્રી જોશીએ આ જવાબદારી સોંપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો. ગ્લાસ્ગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ઋષિકાંત ચાનંબે આજે પુરૂષોની 60 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગમાં રજતચંદ્રક જીત્યો. ઋષિકાંતે સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉપાડ્યું. ભારતીય ખેલાડીએ ક્લીન એન્ડ જર્કમાં 143 કિલોગ્રામ વજન ઉપાડ્યું. કુલ 264 કિલોગ્રામ વજન ઉપાડ્યું. રજતચંદ્રક આ વર્ષની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો બીજો અને સક્ષમ શારીરિક ઇવેન્ટમાં પ્રથમ ચંદ્રક છે. ક્રિકેટમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાઈ રહેલી ત્રણ મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આ અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 192 રન કર્યા હતા. ભારતના વૈભવ સૂર્યવંશીએ 49 બોલમાં 81 રન કર્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઝિમ્બાબ્વે છેલ્લા અહેવાલ પ્રમાણે 17 ઓવરમાં 5 વિકેટે 100

34 રન કર્યા છે. આ શ્રેણીમાં ભારત 2-0થી અજય સરસાઈ મેળવી લીધી છે. ભારતની અનાહત સિંહે વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ જીત સાથે અનાહત જુનિયર વિશ્વ ટાઇટલ જીતનારી પ્રથમ ભારતીય સ્કવોશ ખેલાડી બની ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુવર્ણચંદ્રક જીતવા બદલ અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા કહ્યું કે આનાથી યુવાનોમાં સ્કવોશની લોકપ્રિયતામાં વધારો થશે. વિદેશ મંત્રાલયના ફેક્ટ ચેક યુનિટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા એવા અહેવાલોનું ખંડન કર્યું છે જેમાં દાવો કરાયો છે કે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીના જંતર મંતર પર થયેલા તાજેતરના વિરોધ પ્રદર્શનો પાછળ કોઈ વિદેશી ફંડિંગ હોવાનો ઇન્કાર કર્યો છે. યુનિટે જણાવ્યું કે આ અહેવાલોમાં શ્રી જયસ્વાલના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નીલેકણીની અધ્યક્ષતામાં પરીક્ષા સુધારણા પર એક ઉચ્ચસ્તરીય ટાસ્કફોર્સની રચના કરવાની જાહેરાત કરી. પ્રધાનમંત્રી આજે કારગીલ વિજય દિવસ નિમિત્તે દેશના બહાદુર સૈનિકોને યાદ કર્યા. મન કી બાતમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં વૃક્ષારોપણ અને ગીરમાં ચિલોત્રાના પુનઃસ્થાપના પ્રયાસોને બિરદાવ્યા. પ્રધાનમંત્રીએ ભારતની સાંસ્કૃતિક પરંપરામાં સામૂહિક ભાગીદારી હંમેશા શક્તિનો સ્ત્રોત રહી તેમ જણાવ્યું. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી આજે શિક્ષણ મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો અને ક્રિકેટમાં 3 મેચની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 193 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: चित्रलोक कार्यक्रम का शेष भाग इस ब्रेक के बाद।
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર। શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી।
1: ડિપ્લોમા, બીઈ તથા ડી ટુ ડી એન્જિનિયરિંગના અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ, જેમાં મળે છે 100% જોબ પ્લેસમેન્ટની ખાતરી। કેજેઆઈટી સાવલી।
3: અશોકા ધ ગ્રેટ એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા।
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા।
0: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
3: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા।
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
3: યે હે આર કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી।
5: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ।
6: तेरी आंखें,
7: आंखों से जुड़ी बीमारियों को लेकर हमारी चिंता बड़ी गहरी होती है, इसीलिए विविध भारती के स्टूडियो में आ रहे हैं जाने माने नेत्र रोग विशेषज्ञ डॉक्टर अनूप राजा अध्यक्ष।
8: देखिए, जब अब बच्चा आता है हमारे पास 7-8 साल का है, और हमने उसको सपोज -3 दे दिया, देख के ऐसे हड़बड़ा जाते हैं जैसे कि हमने कहा है बच्चे को कोई बड़ी बीमारी होगी, कैसे कह सकते इसको नंबर है, हम दोनों को नहीं।
7: सेहतनामा 27 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
6: आंखों की आंखों में इशारा हो गया।
0: कार्यक्रम का अगला गाना लव आजकल फिल्म से है, इसे गाया है मोहित चौहान ने, गीत इशाद कामिल का है, संगीत प्रीतम का,